0: क्या अवेयरनेस, उसके कारण क्या भय है, हम माइन्यूटली ऑब्जर्व कर रहे हैं कि कोई किसी बच्चे में बदलाव तो नहीं आ रहा है। प्रकाश से मैं पूरी शिक्षा जगत से ये कहना चाहता हूँ कि हमें बहुत पहले से ज्यादा किताबों से बाहर निकल करके, सिलेबस से बाहर निकल करके बच्चों की जिंदगी में घुसना पड़ेगा। बचपन मरने नहीं देना चाहिए और बचपन बनाए रखने का सबसे बड़ा काम टीचर कर सकते।
1: राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधाकृष्णन, गृहमंत्री अमित शाह और शिक्षण मंत्री प्रहलाद जोशी आज शिक्षक दिवस निमित्ते शिक्षकों ने शुभेच्छाओं पाठवी। सोशल मीडिया संदेश में राष्ट्रपति द्रौपदी मुर्मूए कहूं कि शिक्षण फक्त शैक्षणिक ज्ञान आपवा पूरतु मर्यादित नहीं, परंतु एक उम्दा जवाबदारी है जे व्यक्तिओ और राष्ट्रना विकास में महत्वपूर्ण भूमिका भजवे छे। तेमणे भूतपूर्व राष्ट्रपति डॉ सर्वपल्ली राधाकृष्णनना वारसाने याद कर्यो। उपराष्ट्रपतिए देशभरना शिक्षकोने तेमणी निस्वार्थ सेवा और भारतना भविष्यने घड़वामां तेमना योगदान बदल सलाम करी। तेमणे भारत रत्न डॉक्टर सर्वपल्ली राधाकृष्णन ने श्रद्धांजलि अर्पण करी। गृहमंत्री अमित शाह सोशल मीडिया संदेश में कहूं कि शिक्षकों पेढ़ीओ थी विद्यार्थियों ने ज्ञान मार्ग पर मार्गदर्शन और देश की सतत प्रगति में फाड़ो आपी रहा छे। केन्द्रीय शिक्षण मंत्री प्रहलाद जोशीए कहूं कि शिक्षकों ज्ञान कौशल्य और आत्मविश्वास थी विद्यार्थियों भविष्य ने सशक्त बनावे छे। एक वीडियो संदेश शेयर करता श्री जोशीए महान विद्वान दार्शनिक और शिक्षक डॉक्टर सर्वपल्ली राधाकृष्णन ने श्रद्धांजलि आपी। तेमणे कहूं कि आ वर्षे 82 उत्कृष्ट शिक्षकों ने राष्ट्रीय शिक्षक पुरस्कार 2026 एनायत करवामां आवी रह्यो छे, जे देशना 1,03,00,000 थी वधु शिक्षकोनुं प्रतिनिधित्व करे छे।
2: इस बार सम्मानित किए जा रहे हैं 82 शिक्षकों में स्कूल शिक्षण से 48, उच्च शिक्षण से 21 और कौशल विकास एवं उद्यमिता मंत्रालय से 13 शिक्षक शामिल है। लेकिन यह सम्मान केवल उन शिक्षकों के तक सीमित नहीं है, यह देश के 1,03,00,000 से अधिक शिक्षकों का प्रतिनिधित्व करता है जो हर दिन लगभग 25 करोड़ विद्यार्थियों तक शिक्षण पहुंचाता है।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો। विदेश मंत्रालय जणाव्युं छे कि नेपाळना पूरग्रस्त त्रिशूली बजार विस्तारमांथी 5 वर्षना बाळक सहित 3 वधु भारतीय नागरिकोने बचावी लेवामां आव्या छे, जेना कारणे भारतीय स्थळांतर करनाराओने कुल संख्या 169 थई गई छे। ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા ભારતીય નાગરિકોની સલામતી અંગે વિસ્તૃત અપડેટ શેર કરતા MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે 275 ભારતીય નાગરિકો ગુમ છે। તેમણે નોંધ્યું હતું કે 1,907 ભારતીયો ચીનથી સુરક્ષિત રીતે નેપાળ પહોંચી ગયા છે। શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ ભારતીયોને ફ્લાઇટ દ્વારા ઘરે પરત મોકલવાની સુવિધા આપી રહ્યું છે। કેરળના ત્રિશુર જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત ગઈકાલે રાત્રે કેપામંગલમના પનામ્બિંકુનુ ખાતે થયો હતો। યુવાનોથી સવાર કાર હાઇવે પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી। તમામ યુવાનો તમિલનાડુના વિદ્યાર્થીઓ હોવાનું જણાયું છે। તમામ મૃતદેહને ત્રિશુર મેડિકલ કોલેજ લઈ જવાયા હતા। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે પર્યાવરણીય ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ગીધનું રક્ષણ કરવા પર ભાર મૂક્યો છે। આજે આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતિ દિવસ પર એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી યાદવે કહ્યું કે ગીધ પ્રકૃતિની સફાઈ ટીમ છે, જે ઇકોસિસ્ટમને સ્વચ્છ રાખવામાં, રોગોના ફેલાવાને રોકવામાં અને ઇકોસિસ્ટમ સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। મહિલા ક્રિકેટમાં આજે T20 એશિયા કપની ગ્રુપ એની છેલ્લી મેચમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે। આ મેચ રાત્રે 8 વાગે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થશે। ભારત થાઇલેન્ડ અને હોંગકોંગને હરાવીને સેમીફાઇનલમાં સ્થાન મેળવી ચૂક્યું છે। ભારત હવે પાકિસ્તાનને હરાવીને સતત ત્રીજી જીત નોંધાવવા માટે પ્રયત્ન કરશે। દરમિયાન પાકિસ્તાને અત્યાર સુધી ફક્ત એક જ મેચ રમી છે, જેમાં તેણે થાઇલેન્ડને હરાવ્યું છે। તેના 2 પોઇન્ટ છે અને સેમીફાઇનલમાં પહોંચવા માટે તેને બાકી રહેલી મેચોમાંથી 1 પોઇન્ટની જરૂર છે। ગુજરાતના અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ 2026નો ત્રીજા તબક્કાનો આજથી આરંભ થઈ રહ્યો છે, જેમાં 19 દેશોના 105 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। ભારત પહેલીવાર આ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે। આ સ્પર્ધા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે અને 9 સપ્ટેમ્બર સુધી ચાલશે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગઈકાલે સાંજે વર્ચ્યુઅલી આ સ્પર્ધાનું ઉદઘાટન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ભારત આગામી વર્ષોમાં રમતગમતનું મુખ્ય કેન્દ્ર બનશે। દરમિયાન આ સ્પર્ધામાં 29 સભ્યોની ભારતીય ટીમ ભાગ લઈ રહી છે, જેમાં પેરિસ પેરાલિમ્પિક મેડલ વિજેતા શીતલ દેવી, રાકેશ કુમાર અને હરવિંદર સિંહનો સમાવેશ થાય છે।

0: બિહારમાં ગંગા ગંડક અને કોસી નદીઓમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. પૂરના કારણે 16 જિલ્લાઓ અસરગ્રસ્ત છે, જ્યારે પટણા સહિત 14 જિલ્લાઓમાં પરિસ્થિતિ ગંભીર છે. જળ સંસાધન વિભાગના જણાવ્યા અનુસાર પટણામાં ગંગા નદી ભયના નિશાનથી લગભગ 2 મીટર ઉપર વહી રહી છે. વિભાગે અનુમાન લગાવ્યું છે કે ગાંધીઘાટ ગેઝ સાઇટ પર એક નવા પૂરનું સ્તર નોંધાઈ શકે છે. પરિણામે નદીના નીચાણવાળા વિસ્તારો પર દબાણ વધી શકે છે. સંબંધિત જિલ્લાઓને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોએ ઇબોલા રોગચાળા સામે લડવા માટે એક અપડેટેડ 6 મહિનાની યોજના શરૂ કરી છે. આ યોજના આગામી 6 મહિના માટે અમલમાં રહેશે. અભિયાન માટે લગભગ 1.3 અબજ US ડોલર ભંડોળની જરૂર પડશે. WHO અનુસાર આ મહિનાની 2 તારીખ સુધીમાં રોગચાળો ફાટી નીકળવાને કારણે 6,342 કેસ અને 3,072 મૃત્યુ થયા છે. તે 6 પ્રાંતોમાં 60 આરોગ્ય ઝોનમાં ફેલાઈ ગયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ એનાયત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષકોને પાઠ્યપુસ્તકોથી આગળ વધીને વિદ્યાર્થીઓના જીવનને સુધારવા અને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા હાકલ કરી. નેપાળના પૂરગ્રસ્ત ત્રિશુલી બજાર વિસ્તારમાંથી 5 વર્ષના બાળક સહિત 3 વધુ ભારતીય નાગરિકોને બચાવાય. કેરળના ત્રિશુલમાં એક માર્ગ અકસ્માતમાં તમિલનાડુના 8 વિદ્યાર્થીઓના મોત. ગુજરાતના અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરાસિરીઝ 2026નો 3જા તબક્કાનો આજથી આરંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: સંદેશ નાઈક રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. પ્રાથમિક શાળાંમધલં વિદ્યાર્થી ગળતીચં પ્રમાણ જવળપાસ શૂન્યાવર આલ્યાબદ્દલ રાષ્ટ્રપતીંકડૂન દેશભરાતલ્યા શિક્ષકાંચં અભિનંદન. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારાંચં વિતરણ. विद्यार्थ्यांचा स्क्रीन टाइम कमी करणं आणि अंमली पदार्थांपासून त्यांना दूर ठेवण्यासाठी प्रयत्न करण्याचं प्रधानमंत्र्यांचं शिक्षकांना आवाहन. केरळमध्ये रस्ते अपघातात 8 विद्यार्थ्यांचा मृत्यू. आणि आफ्रिकेचा योग्य आकार दर्शवणाऱ्या जगाच्या नव्या नकाशाला संयुक्त राष्ट्रांची संमती. 12 वर्षांपूर्वी 4.5% असलेलं प्राथमिक शाळांमधलं विद्यार्थी गळतीचं प्रमाण जवळपास शून्यावर आलं आहे. याबद्दल राष्ट्रपती द्रौपदी मुर्मू यांनी शिक्षकांचं अभिनंदन केलं आहे. एकही विद्यार्थी शिक्षणापासून वंचित राहू नये यासाठी प्रयत्न करण्याचं आवाहन त्यांनी शिक्षकांना केलं.
2: विश्वस्तरीय शिक्षा व्यवस्था के बल पर ही विकसित भारत का निर्माण संभव है. हमारे शिक्षक शिक्षा व्यवस्था में प्राणवायु का संचार करते हैं. हमारा ये प्रयास होना चाहिए कि हमारे देश में एक भी विद्यार्थी अच्छी शिक्षा के अवसर से वंचित ना हो. मैं चाहूँगी कि हमारे शिक्षक अपने स्नेह और समर्पण से सभी विद्यार्थियों में ज्ञान, प्रेरणा, नैतिकता और संवेदनशीलता का संचार करें.
1: नवी दिल्लीत राष्ट्रीय शिक्षक पुरस्कार प्रदान कार्यक्रमात त्या बोलत होत्या. या शाळांमध्ये शिकवणाऱ्या 48 शिक्षकांसह उच्च शिक्षण क्षेत्रातल्या 21 शिक्षकांचा समावेश आहे. बीडमधील कविता गिट्टे, नाशिकच्या कुंदा बच्छाव, लातूरचे वैभव कुलकर्णी, साताऱ्याचे शिवप्रसाद टिंगरे, IIT मुंबईतले विक्रम विशाल, वर्ध्याचे अमर ताकसांडे, सोलापूरचे संदीपान नरोटे, धाराशिवचे किरण झरकर आणि नाशिकच्या अर्चना जाधव यांचाही राष्ट्रपतींनी यावेळी गौरव केला. विद्यार्थी हित सर्वोच्च स्थानी ठेवताना विद्यार्थ्यांना प्रेम, संयम आणि निष्पक्ष वागणूक द्यावी असं आवाहन राष्ट्रपती द्रौपदी मुर्मू यांनी केलं आहे. शिक्षक दिनानिमित्त दिलेल्या संदेशात त्यांनी कोट्यवधी विद्यार्थ्यांना ज्ञान, कौशल्य, मूल्य आणि प्रेरणा दिल्याबद्दल शिक्षकांचे आभार मानले आहेत. भारतीय संस्कृती आणि परंपरेचा आदर राखताना विद्यार्थ्यांमध्ये वैज्ञानिक दृष्टिकोन रुजवणे, मानवतेसाठी काम करणे, अंत्योदयाच्या दिशेनं काम करणे, पर्यावरण रक्षण आणि राष्ट्रहिताला सर्वोच्च प्राधान्य देण्याची शिकवण विद्यार्थ्यांना देण्याचं आवाहन त्यांनी केलं. शिकवणे ही एक अतिशय उत्तम जबाबदारी आहे. यातून केवळ पाठ्यपुस्तकांमधलं ज्ञान दिलं जात नाही तर विद्यार्थी आणि देशाला घडवण्याचं काम केलं जातं असं त्या म्हणाल्या. यावेळी त्यांनी डॉक्टर सर्वपल्ली राधाकृष्णन आणि डॉक्टर APJ अब्दुल कलाम यांच्या कर्तृत्वाला उजाळा दिला. विद्यार्थ्यांना घडवण्याची जबाबदारी शिक्षकांसोबत पालक आणि समाजाचीही असल्याकडे त्यांनी लक्ष वेधलं. शिक्षक म्हणून काम करताना आलेले अनुभवही राष्ट्रपतींनी व्यक्त केले आहेत. विद्यार्थ्यांचा स्क्रीन टाईम कमी करणं आणि अंमली पदार्थांपासून त्यांना दूर ठेवण्यासाठी प्रयत्न करण्याचं आवाहन प्रधानमंत्री नरेंद्र मोदी यांनी केलं आहे. ते काल नवी दिल्लीत राष्ट्रीय शिक्षक पुरस्कार विजेत्यांशी संवाद साधताना बोलत होते.
3: एक विषय है स्क्रीन टाइम. अब एक प्रकार का एडिक्शन है. मेरे मन में एक विचार आता है, या तो वो बच्चा खेलकूद के अंदर बहुत रुचि लेने लग जाएगा. खेलकूद मतलब वो वीडियो गेम नहीं, अरे एक्चुअली मैदान में वो खेलना, तो धीरे धीरे वो

કૃષ્ણએ જે લીલાઓ કરી આ ધરતી પર એમાંથી માનવ શું શું શીખી શકે એની વાત તો કરીએ. પણ તમને ખબર છે કૃષ્ણના કેટલા બધા નામો છે, આપણને યાદ પણ ન રહે. કાંઈ વાંધો નહીં, આપણા કવિઓએ સરસ રીતે એની ગીતમાં ગોઠવણી કરી છે. આવો સાંભળીએ.

હવે આ ગોવિંદારે ગોપાળા કરતા બધા જે ગોવિંદ પથક છે એ લોકો મટકી ફોડવા તો જાય છે, માખણ ચોરવા જાય છે, માખણ લૂંટવા જાય છે, બરાબર ને? પણ આની પાછળ કૃષ્ણ શું શીખવાડે છે? અત્યારે તો ખૂબ મોટા મોટા ઇનામો અને ખૂબ મોટા મોટા માનવી જૂથો લાગતા હોય છે, ખૂબ ઊંચી મટકી લગાડવામાં આવે છે અને એને ફોડો તો ખૂબ મોટું ઇનામ મળતું હોય છે. ત્યારે તો આવો કંઈ ઇનામ નહોતો, ત્યારે તો માત્ર માખણ લૂંટવું છે અને મજા કરવી છે, બસ આટલું જ એક તોફાન હતું, મસ્તી હતી અને કૃષ્ણની નટખટતા હતી. તો આની પાછળ કૃષ્ણ આપણને કંઈ શીખવાડવા માંગે છે ખરા? હવે માખણની ચોરી કરવી એટલે ચોરી કરવી, બરાબર ને? એટલે શું કૃષ્ણ આપણને ચોરી કરતા શીખવાડે છે? ના, ભગવાન કોઈ દિવસ ચોરી કરતા શીખવાડે? જરાય નહીં. તો કૃષ્ણ ભગવાન એવું કહે છે આમાં કે કોઈ પણ જ્યારે ઊંચું ધ્યેય હોય અને એ ઊંચું ધ્યેય જ્યારે તમારે પૂરું કરવાનું હોય ને તો એના માટે ટીમ વર્ક જરૂરી છે. એટલે તમે એકલા હાથે ઊંચા ધ્યેય સુધી પહોંચો એના કરતાં તમે જો બધાનું સંગઠન કરો, એકતામાં જ તાકાત છે, એકતામાં જ શક્તિ છે, એટલે બધા એકત્રિત થઈને પ્રયત્ન કરીએ, એ ધ્યેય સુધી પહોંચીએ અને એ ધ્યેયની મજા માત્ર જે ઉપર સૌથી ઉપર ચડેલો હોય છે એની નથી, જેટલા લોકો નીચે ઊભા છે એ બધાની જ છે અને એ બધાના પરિશ્રમથી જ આ વ્યક્તિ ઉપર સુધી પહોંચે છે. એટલે એકતા માં જે તાકાત છે ને એ આનું મહત્વ છે એવું કૃષ્ણ આપણને આ માખણ ચોરીમાંથી શીખવાડે છે.

કૃષ્ણ ચીર હરનારો પણ છે અને ચીર પૂરનારો પણ છે. બંને કેટલો વિરોધી લાગે છે નહીં? બંને એકદમ અંતિમ છેડે, અને છતાંય સંતુલન સંભાળેલું હોય એવું, એને જ તો કહેવાય કૃષ્ણ. ગોપીઓ સખીઓના ચીર હરનારો ભગવાન શ્રી કૃષ્ણ, દ્રૌપદીના ચીર જ્યારે ખેંચાય છે ભરી સભામાં, ત્યાં ચીર પૂરવા માટે પણ પહોંચી જાય છે. એટલે જ્યાં મસ્તી કરવાની છે, તોફાન કરવાના છે, ત્યાં મસ્તી પણ છે, તોફાન પણ છે ને આનંદ પણ છે. પરંતુ આ મસ્તી સસ્તી ન થાય, કોઈનો વિનય ભંગ ન થાય એનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. આવો સુંદર સંદેશ ચીર પૂરતી વખતે કૃષ્ણ આપે છે આપણને. જ્યારે આપણી આસપાસ આજે આટલા બધા કિસ્સાઓ જ્યારે આપણે જોતા હોય છે વિનયભંગના કે બળાત્કારના, ત્યારે કૃષ્ણએ કેવી રીતે પોતાની સખીનો ચીર પૂર્યા હતા, દ્રૌપદીના ચીર પૂર્યા હતા. સભામાં તો ઘણા બધા લોકો હતા, ઘણા બધા લોકોમાંથી કોઈક આ કામ આગળ વધીને કરી શક્યું હોત, પરંતુ જ્યારે કોઈએ આ ન કર્યું એ કામ શ્રી કૃષ્ણએ કર્યું. એટલે કોઈ બીજું કરશે એની રાહ ન જોતા પોતાનાથી જે થાય ને એ હંમેશા કરતા રહેવું જોઈએ. આવો સરસ સંદેશ કૃષ્ણ આપણને આપે છે.

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણને એક નામ છે ગોપાલ, એટલે કે ગોપાલક, ગોવંશના પાલક, અને બીજું નામ છે અરિષ્ઠ નૈમી. આ અરિષ્ઠ નૈમી જે નામ છે ને, એ નામ તમને ભાગવતમાં મળશે. હવે બન્યું એવું કે ભગવાન શ્રી કૃષ્ણએ વાંસળીના સૂર છેડ્યા અને સખીઓ ગોપીઓને બોલાવી વૃંદાવનમાં અને રાસ રચ્યો. આ રાસ જ્યારે જામ્યો હતો ત્યારે ત્યાં અરિષ્ઠ નામનો એક બળદ આવી ચડ્યો. આ બળદ એમનો જ હતો, ત્યાંનો જ હતો, પણ એણે ત્યાં આવીને ધમાલ મચાવી, તોફાન મચાવી, પોતાના પગની ખરીઓને પછાડી પછાડીને એણે જે તોફાન ત્યાં કરી મૂક્યું, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એને બંને સિંગડાએ પકડ્યો, ગોળ ગોળ ફેરવીને દૂર ઘા કરી એ અરિષ્ઠને મારી નાખ્યો અને ગોપીઓને કહ્યું કે ચાલો ફરી રાસ રમીએ. અને કૃષ્ણ અને ગોપીઓ ફરી વૃંદાવનમાં રાસ રમતી થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણનો આ જે પ્રસંગ છે એમાંથી તેઓ આપણને કહે છે કે તમારું જીવન, તમારો પ્રેમ, તમારું કુટુંબ, તમારા કાયદા, નિયમ, નીતિઓ, એની વચ્ચે જે કોઈ પણ આવે, પછી તમારો જ્ઞાત

કૃષ્ણમાં મેઘધનુષના બધા જ રંગો છે, એ વાંસળી પણ વગાડે છે, અને એટલું જ નહીં ગાયો પણ ચરાવે છે. કૃષ્ણ સારથી પણ બને છે અને મહાભારતમાં યુદ્ધમાં શસ્ત્ર ઉપાડ્યા વગર યુદ્ધ પણ કરી જાણે છે. એ રાસ પણ રચે છે અને નૃત્ય પણ કરે છે. જ્યાં જરૂર હોય ત્યાં સુદર્શન પણ ઉપાડે છે. મિત્રો, આમ કૃષ્ણના અનેક રંગો છે. કૃષ્ણ બધાથી જુદા તરી આવે. શ્યામ પણ સુંદર, એટલે જ નામ પડ્યું શ્યામ સુંદર. બધા રાજાઓ જ્યારે મુગટ પહેરે એમાં પોતે પણ મુગટ પહેરી લે તો બધા કરતાં અલગ કેવી રીતે દેખાય? બધાના મુગટમાં પોતાનો મુગટ કઈ રીતે જુદો દેખાય? એટલે મુગટમાં એક મોર પીછ મૂકી દેવું અને પોતાની એક નવી જ સ્ટાઇલ બની જાય. આવા સ્ટાઇલિશ ભગવાન એટલે શ્રી કૃષ્ણ. એકદમ આઇકોનિક સ્ટાઇલ, એટલે બધા આમ શોધે કે મોરપીછ પહેરેલો ભગવાન, મોરપીછનો મુગટ જે ધારણ કરે એ. મિત્રો, સગ્ગા મામાને મારવાનો, એનો વધ કરવાનો શું સહેલું કાર્ય હતું? કૃષ્ણને મુશ્કેલી તો પડી જ હશે ને. એનું હૃદય પણ દ્રવી ઉઠ્યું હશે, કંપી ઉઠ્યું હશે જ્યારે એણે પોતાના મામાનો વધ કર્યો હશે ત્યારે. કારણ કે ગમે તે થાય, હતો તો એનો મામો. અને એના બાદ જ્યારે મથુરાપતિ, મથુરાના રાજા બનવાનો વારો આવ્યો ત્યારે પૈસા, ઐશ્વર્ય, સંપત્તિ, પાવર બધું જ મૂકીને તેઓ નીકળી ગયા સાંદિપની આશ્રમ. આખું જીવન જે સૌથી વધારે માઇગ્રેટ થયા હોય ને તો એ ભગવાન શ્રી કૃષ્ણ. બસ ફરતા ગયા એક જગ્યાએથી બીજા જગ્યાએ અને